એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: સુપ્રભાત, ગુડ મોર્નિંગ. બહોત બહોત સ્વાગત હૈ ચિત્રલોક કાર્યક્રમ મેં આપ સભી કા.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: અંતરાલ કે બાદ એક બાર ફેર આપકા બહોત બહોત સ્વાગત હૈ ચિત્રલોક કાર્યક્રમ મેં.

ભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

અર્ધદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

કાર્યક્રમ ચિત્રલોક અહીં સંપન્ન થયો. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટની મનોરંજન સેવા. હીટવેવ ચેતવણી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા કેટલાક સૂચનો આપવામાં આવે છે. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવું. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવું. તાજો અને હળવો ખોરાક લેવો. આ સમયગાળા દરમિયાન શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો.

0: હવે રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. આજનો એપિસોડ એ લોકોના નામે છે જેમના હાથમાં હુનર છે પરંતુ બજાર સુધી પહોંચવાનો રસ્તો નથી.
0: આજનો એપિસોડ એ યુવાનોના નામે છે જેઓ નોકરી માટે લાઈનમાં ઉભા છે પણ તેમની પાસે પ્રૂફ નથી.
1: અને આજનો એપિસોડ એ મહિલાઓના નામે છે જેઓ ઘરની અંદર ઘણું બધું સંભાળે છે પરંતુ બહાર પોતાની ઓળખ બનાવવા માંગે છે.
0: આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં દરેક જગ્યાએ એક સવાલ પૂછવામાં આવે છે. સવાલ બહુ નાનો છે પરંતુ તેનો બોજ બહુ મોટો છે. કેવી રીતે? તો આવો સાંભળીએ.
2: તમારી પાસે કોઈ સ્કિલ સર્ટિફિકેટ છે?
3: ના સર, સ્કિલ તો નથી, પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે હું બહુ મહેનતથી કામ કરીશ. હું દરેક કામ જલ્દી શીખી જાઉં છું.
2: તમારી દરેક વાત સાચી છે અક્રમ, પરંતુ અમને અમારી કંપની માટે એક સ્કિલ્ડ માણસની જરૂર છે.
3: સર, તમે મને એક તક આપો.
2: ના અક્રમ, તમે મને જણાવ્યું કે તમે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છો અને દરેક જગ્યાએ તમને સ્કિલ વિશે પૂછવામાં આવે છે. અફસોસ કે તે છતાં પણ તમે અત્યાર સુધી કોઈ સ્કિલ શીખી નથી. શું આ તમારી કાબિલિયત પર સવાલ નથી? તમારી અવેરનેસ પર સવાલ નથી? જાઓ, પહેલા સ્કિલ શીખીને આવો.
3: ઓકે સર. આજે ફરી ઇન્ટરવ્યુ હતો, ફરી એ જ સ્કિલ છે. હવે તો હું સમજી ગયો છું કે સ્કિલ વગર મને ક્યાંય નોકરી નહીં મળે. આજ પછી કોઈ ઇન્ટરવ્યુ નહીં આપું જ્યાં સુધી કોઈ સ્કિલ શીખી નહીં લઉં. પરંતુ કેવી રીતે, ક્યાંથી? કંઈક તો કરવું જ પડશે. ઘરે જઈશ તો બધા ઉમ્મીદથી એક જ સવાલ પૂછશે, શું થયું, અને મારો ચહેરો બધું જણાવી દેશે.
4: બેટા, શું થયું? ચહેરો કેમ ઉતરેલો છે? શું આજે પણ નોકરી નહીં મળી?
3: અમ્મી, મહેનતથી શું થાય જ્યારે કાગળ નથી હોતા?
5: કાગળ ફક્ત કાગળ નથી હોતા બેટા, આજના સમયમાં એ જ તારો ભરોસો બને છે. મારું માનો તો પહેલા સ્કિલ સર્ટિફિકેટ લો ક્યાંકથી અને પછી જુઓ કેવી રીતે તમારું કામ થાય છે. આજથી જ વાયદો કર પોતાની જાત સાથે કે જ્યાં સુધી સ્કિલ સર્ટિફિકેટ નહીં હોય ત્યાં સુધી તું નોકરી માટે ક્યાંય નહીં જાય.
3: તમે સાચું કહો છો અબ્બુ, હું વાયદો કરું છું કે પહેલા કંઈક શીખીશ પછી નોકરી તપાસ કરીશ.
0: અક્રમ એકલો નથી, લાખો યુવાનો સામે આજ પડકાર છે. હુન્નર જોઈએ, પરંતુ હુન્નરને ઓળખ પણ જોઈએ.
1: આજ પડકારનો જવાબ છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન, પીએમ વિકાસ.
0: આ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની યોજના છે જેનો ઉદ્દેશ અલ્પસંખ્યક સમુદાયના લોકોને કૌશલ્ય, શિક્ષણ, ઉદ્યમિતા અને નેતૃત્વ દ્વારા વધુ સારા રોજગાર અને વધુ સારી આવકનો રસ્તો આપવાનો છે.
1: પીએમ વિકાસ યોજના 6 અધિસૂચિત અલ્પસંખ્યક સમુદાયો, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસીના સામાજિક આર્થિક સશક્તિકરણ પર કેન્દ્રિત છે. આ યોજના 5 જૂની યોજનાઓને એકીકૃત કરે છે. યોજનાઓની શરૂઆત જાન્યુઆરી 2025 થી થઈ છે.
0: પીએમ વિકાસ 4 મોટા સ્તંભો પર આધારિત છે. પહેલો છે ટ્રેડિશનલ સ્કિલિંગ, એટલે કે પારંપરિક કૌશલ્ય. બીજો છે નોન ટ્રેડિશનલ સ્કિલિંગ, એટલે કે બિન પારંપરિક કૌશલ્ય. ત્રીજો છે વિમેન લીડરશીપ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ, એટલે કે મહિલા નેતૃત્વ અને ઉદ્યમિતા. અને ચોથો છે એજ્યુકેશન, યાને શિક્ષણ.
1: પીએમ વિકાસમાં મહિલાઓ માટે નેતૃત્વ અને ઉદ્યમિતાનો ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિલાઓને નિર્ણય ક્ષમતા, સંવાદ કૌશલ્ય, નાણાકીય સમજ અને નાના ઉદ્યમની યોજના બનાવતા શીખવે છે.
0: અહીંથી જ બીજ સખી જેવી અવધારણા સામે આવે છે જ્યાં મહિલાઓ ન માત્ર પોતે આગળ વધે છે પરંતુ બીજી મહિલાઓને પણ વ્યવસાયમાં માર્ગદર્શન આપવા સક્ષમ બને છે.
1: જ્યાં મહિલાઓ પોતાના કામને નાનું નથી સમજતી, પોતાના કામની કિંમત નક્કી કરે છે અને ગ્રાહક સાથે આત્મવિશ્વાસથી વાત કરે છે. હવે બદલાવ આવી રહ્યો છે જ્યાં મહિલાઓ પોતાની સાથે જ વાયદો કરી રહી છે, અમે શીખીશું અને આગળ વધીશું.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: પીએમ વિકાસનો શિક્ષણ ઘટક આવા યુવાનો માટે NIOS ના માધ્યમથી અભ્યાસ પૂરો કરવાની તક આપે છે જેથી તેઓ નોકરી અને તાલીમ બંને માટે યોગ્ય બની શકે.
1: હવે ચાલો એક કારીગરની દુનિયામાં, તેના હાથ પેઢીઓથી એ જ કલાકામ કરતા આવ્યા છે.

0: છે, પરંતુ બજાર બદલાઈ ગયું છે. ટ્રેડિશનલ સ્કિલિંગનો ઉદ્દેશ્ય માત્ર જૂની રીતો શીખવવાનો નથી, તેનો ઉદ્દેશ્ય છે પરંપરાને આધુનિક બજાર સાથે જોડવી, ડિઝાઇન સુધારવી, ગુણવત્તા વધારવી અને વેચાણના નવા રસ્તા ખોલવા. આ વાત જૂના કારીગરોએ પણ સમજવાની જરૂર છે.
1: અબ્બુ, પેલા આપણી કઢાઈ અને કારીગરીની બહુ માંગ હતી, પરંતુ હવે કામ જ નથી મળી રહ્યું.
2: બેટા, આપણું કામ જૂનું જરૂર છે, પરંતુ તેની કિંમત હંમેશા રહેશે. બસ આપણે નવા જમાનાની સાથે ચાલવું પડશે.
3: સર, મેં સાંભળ્યું છે કે સરકાર કારીગરોને ટ્રેનિંગ અને મદદ આપી રહી છે, કદાચ તેનાથી અમારું કામ ફરીથી આગળ વધી શકે.
2: હા, તમે સાચું સાંભળ્યું છે. સરકારની પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના હેઠળ પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને તાલીમ, નાણાકીય સહાય અને બજાર સાથે જોડવાની સુવિધા આપવામાં આવી રહી છે.
1: સર, શું આમાં અમારા જેવા યુવાનો પણ તાલીમ લઈ શકે છે?
2: બિલકુલ. આ યોજનાનો ઉદ્દેશ્ય જ એ છે કે યુવા પેઢી પોતાની વિરાસતને અપનાવે અને તેને આધુનિક બજાર સાથે જોડે.
3: સર, મહિલાઓ માટે પણ કઈ સુવિધા છે?
2: હા, આ યોજનામાં મહિલાઓ માટે વિશેષ તાલીમ અને સ્વરોજગારની તકો પણ આપવામાં આવી રહી છે.
1: શબાના, હવે આપણે પણ શીખીશું કે પરંપરાગત કારીગરીને આધુનિક ડિઝાઇન અને ઓનલાઇન બજાર સાથે કેવી રીતે જોડવી.
3: હા, જો આપણે સામાન ઓનલાઇન વેચશું તો આપણે વધારે લોકો સુધી પહોંચી શકશું
1: અને આપણી કલા દુનિયાભરમાં ઓળખાશે.
4: થોડા જ મહિનામાં આરિફ અને શબાનાએ તાલીમ પૂરી કરી. હવે તેમની કલાને નવું બજાર મળી ચૂક્યું હતું. તેમના બનાવેલા સામાનના ઓનલાઇન ઓર્ડર મળવા લાગ્યા હતા.
0: તેમને ફરી એકવાર ગર્વ થયો કે તેમના પૂર્વજોની વિરાસત ફરીથી ચમકી રહી છે.
4: એકવાર અમે તમને ફરી જણાવી દઈએ કે નોન ટ્રેડિશનલ સ્કિલિંગનો અર્થ છે એવા કૌશલ્ય જે આજની કંપનીઓ અને ઉદ્યોગોને જોઈએ છે.
0: આ તાલીમ બજારની માંગ મુજબ હોય છે, જેથી ટ્રેનિંગ પછી નોકરી મળવાની સંભાવના મજબૂત થાય છે. જેમ કે ટ્રેનિંગ પછી અક્રમની નોકરી મળવામાં સરળતા થઈ.
4: પીએમ વિકાસમાં તાલીમ અને શિક્ષણ માટે 100% કેન્દ્રીય ફાઇનાન્સની જોગવાઈ છે. એની સાથે જ ઉદ્યમિતા અને આગળ વધવા માટે ક્રેડિટ લિંકની દિશામાં NMDFC જેવી સંસ્થાઓ દ્વારા મદદનો માર્ગ જોડવામાં આવે છે, જેથી તાલીમ પછી લોકો પોતાનું કામ શરૂ કરવા વિશે વિચારી શકે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: ઘણી વાર સૌથી મોટો સવાલ એ હોય છે કે ટ્રેનિંગ ક્યાં થશે, સુવિધાઓ ક્યાંથી આવશે અને સેન્ટર કેવી રીતે મજબૂત થશે.
0: પીએમ વિકાસનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તંભ PMJVK સાથે કન્વર્જન્સ માધ્યમે જોડાય છે, જેથી અલ્પસંખ્યક બહુમતી વિસ્તારોમાં જરૂરી માળખું વિકસિત કરી શકાય.
4: પીએમ વિકાસ એ એવા ભારતનું ચિત્ર છે જ્યાં વારસા યાને વિરાસતને સન્માન મળે છે અને આધુનિકતાને અવસર.
0: આ યોજના એવા ભારતની દિશા છે જ્યાં અલ્પસંખ્યક સમુદાયના યુવાનો અને મહિલાઓ માત્ર લાભાર્થી નથી હોતા, પરંતુ વિકાસની કહાનીના નાયક બને છે.
4: હુનર જ્યારે તાલીમ મેળવે છે ત્યારે તે રોજગાર બની જાય છે,
0: અને જ્યારે રોજગાર આવે છે ત્યારે ઘરમાં આત્મવિશ્વાસ આવે છે. તો દોસ્તો, આ હતો અમારો આજનો એપિસોડ. આવતા એપિસોડમાં એક વધુ વિષય પર વાત કરીશું. જાણીશું કે કેવી રીતે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અલ્પસંખ્યક સમુદાયના વિકાસને લઈને પૂરી પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.
4: હવે આપની વિદાય લઈએ.
0: નમસ્કાર.

આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટની મનોરંજન સેવા. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં સાંભળીએ આ જાહેરાત.

0: દિશા સ્કીમના ટેલી લોન ન્યાયબંધુ કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોનના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો

માટે જાત જાતના કામો કર્યા, પરંતુ અવસર મળ્યો એ પ્રમાણે શિક્ષણ પણ લેતા રહ્યા. બીએ બાદ એમએ કર્યું અને કવિ સંમેલનમાં ભાગ લેતા થયા લોકોના દિલ જીતવા લાગ્યા. ચાલો સાંભળીએ શર્મિલી ફિલ્મની એમની સુંદર શબ્દ રચના. કમાલનો સ્વર છે કિશોર કુમારનો, સુંદર તર્જ છે સચિન દેવ બર્મનની.

કવિ સંમેલનોમાં કવિતા પાઠ કરતા કરતા 1960માં નીરજ મુંબઈ આવ્યા. અહીં એમની કવિતાઓના એકલ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. એમની કવિતાઓ સાંભળીને ત્યાં હાજર રહેલા નિર્માતા દિગ્દર્શક આર ચંદ્રા ઝૂમી ઉઠ્યા. એમણે નીરજને એમની ફિલ્મમાં ગીત લખવા વિનંતી કરી. નીરજે કહ્યું, હું મારી નોકરી છોડીને અહીં ન રહી શકું, તમે ઇચ્છો તો મારી કવિતાઓનો ઉપયોગ કરી શકો છો. આર ચંદ્રાએ સંગીતકાર રોશનને નીરજના કાવ્યો આપ્યા અને એમના થકી આપણને

ત્રણ કર્ણપ્રિય ગીતો મળ્યા. આ ત્રણેય ગીતોનો સમાવેશ ફિલ્મ નઈ ઉંમર કી નઈ ફસલમાં કરવામાં આવ્યો. ચાલો સાંભળીએ આમાંનું એક ગીત મોહમ્મદ રફીના બુલંદ સ્વરમાં.

એક કવિ સંમેલનમાં દેવાનંદે નીરજની કવિતાઓ સાંભળી. તેઓ નીરજના કાવ્યોથી પ્રભાવિત થયા અને કહ્યું, નીરજજી, કભી હમ આપકે સાથ કામ કરના ચાહેંગે. આ વાતના થોડા સમય બાદ જ્યારે દેવાનંદે એમની નવી ફિલ્મ પ્રેમ પૂજારીની યોજના ઘડી ત્યારે એની પબ્લિસિટીમાં ગીતકારનું નામ નહોતું લખ્યું. કારણ કે એમની ફિલ્મોમાં નિયમિત રીતે ગીતો લખતા મહાન ગીતકાર શૈલેન્દ્રનું નિધન થઈ ગયું હતું. નીરજે દેવાનંદને પત્ર લખ્યો અને યાદ કરાવ્યું કે આપે ક્યારેક મારી સાથે ગીત લખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા દિવસમાં દેવાનંદે નીરજને મુંબઈ બોલાવ્યા અને સંગીતકાર સચિનદેવ બર્મન સાથે પરિચય કરાવ્યો. સચિનદેવ બર્મનને નીરજને મળીને ઉત્સાહ તો ન જાગ્યો, પરંતુ દેવાનંદનું માન રાખવા એમણે નીરજને એક ધૂન આપી અને કહ્યું કે ગીતમાં શરાબ, જામ, શમ્મા અને પરવાના જેવા શબ્દો ન આવવા જોઈએ. હા, રંગીલા શબ્દ તમે લખી શકો છો. આ પડકારને ઝીલતા નીરજે એક રાતમાં એવું ગીત રચ્યું કે દેવાનંદ ઝૂમી ઉઠ્યા. સચિનદેવ બર્મન પણ અતિ પ્રસન્ન થઈ ગયા. ચાલો લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા આ ગીતનું આપણે પણ રસપાન કરીએ.

એ સમય એવો હતો જ્યારે દરેક કલાકાર રાજ કપૂર સાથે કામ કરવાનું સપનું જોતા. નીરજની આ ઈચ્છા ફિલ્મ મેરા નામ જોકરના ગીતથી પૂરી થઈ. પહેલા નીરજે ગીત લખ્યું કહેતા હૈ જોકર સારા.

ઝમાના આધી હકીકત આધા ફસાના. આ ગીતમાં નીરજે વર્ણવેલા દર્શનથી રાજ કપૂર ખૂબ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ 2 વર્ષે રાજ કપૂરે ફરી નીરજને બોલાવ્યા અને જોકરની મનસ્થિતિ મુજબનું ગીત લખવા કહ્યું. કામ કેટલું કપરું હતું એ વાત બંને જાણતા હતા. ચિંતન મનન બાદ નીરજે ફ્રી વર્સ લેબ્રે શૈલીમાં ગીત લખ્યું. અનોખી ભાતનું ગીત હોવાને કારણે આની ધૂન પણ નીરજે સંગીતકાર શંકર જયકિશનને સમજાવવી પડી. પછી આ ગીત પાર્શ્વગાયક મન્નાડે પાસે આવ્યું અને એમણે જે જાનદાર રીતે આ ગીત રજૂ કર્યું એ સાંભળીએ.

નીરજે પોતાની એક કવિતામાં લખ્યું છે કે માનવ હોના ભાગ્ય હૈ, કવિ હોના સૌભાગ્ય હૈ. આમાં હજી એટલું જોડી શકાય કે નીરજ જૈસા કવિ ઓર ગીતકાર હોના પરમ સૌભાગ્ય હૈ. નીરજ એમના ગીતો અને કાવ્યોમાં જાત જાતના પ્રયોગો કરતા રહેતા. એમની રચનાઓમાં મળે છે ક્યારેક અનોખો શબ્દ પ્રયોગ, ક્યારેક રોચક ભાવ વ્યંજના અને ક્યારેક વર્ણ સ્પર્શેલા પ્રતીકો. શબ્દ પ્રયોગની દૃષ્ટિએ એમનું એક ઉલ્લેખનીય ગીત છે તેરે મેરે સપને ફિલ્મનું ગીત જીવન કી બગ્યા મહકેગી લહકેગી ચહકેગી. આ ગીતમાં આવનારી દરેક પંક્તિઓમાં નીરજ એક બે નવા શબ્દો જોડતા ગયા છે અને ગીતના ભાવોને વધુ ઊંડાણ આપતા ગયા છે. સચિન દેવ બર્મનનું સંગીત છે, સુમધુર સ્વર આપ્યો છે કિશોર કુમાર અને લતા મંગેશકરે.

નીરજને અનેકાનેક પુરસ્કારો અને સન્માનોથી અલંકૃત કરવામાં આવ્યા. એમાં ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા યશ ભારતી સન્માન, વિશ્વ ઉર્દુ પરિષદ પુરસ્કાર, ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની ઉપાધિ. ફિલ્મ જગતનો લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ એમને બે વાર મળ્યો. એકવાર ફિલ્મ ચંદા ઓર બિજલીના ગીત કાલ કા પહિયા ઘૂમે રે ભૈયા અને બીજી વાર પહેચાન ફિલ્મના ગીત બસ યહી અપરાધ મેં હર બાર કરતા હું આદમી હું આદમી સે પ્યાર કરતા હું. પરંતુ માનવ સંવેદનાના અમર કવિ નીરજને મન સર્વોચ્ચ સન્માન છે એમના ગીતો સાંભળીને શ્રોતાઓએ વ્યક્ત કરેલો પ્રતિસાદ. સાંભળીએ માનવ પ્રેમના ગાયક નીરજનું આ ગીત મુકેશના મનમોહક સ્વરમાં. પહેચાન ફિલ્મના આ ગીતની ધૂન બનાવી છે શંકર જયકિશને.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है, अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: दिल से दिल तक यादगार तराने, નીરજના ગીતોથી સજેલી શંકર જયકિશનની કેટલીક ફિલ્મો છે, દુનિયા, કન્યાદાન, ચંદા ઓર બિજલી, પતંગા, મેરા નામ જોકર, પહેચાન, કલ આજ ઓર કલ, લાલ પથ્થર, રિવાઝ, જંગલ મેં મંગલ વગેરે। ફિલ્મમાં ગીત લખતા પહેલા જ નીરજના મનમાં સચિનદેવ બર્મનની ધૂનોનું અદભુત આકર્ષણ હતું, અને સંયોગ જુઓ, ભાગ્યએ નીરજને એમની સાથે કામ કરવાનો અને એમના માટે ગીતો લખવાનો અવસર પણ આપ્યો। આ ગીતકાર સંગીતકાર બેલડીની વિશેષ ફિલ્મો છે પ્રેમ પુજારી, ગેમ્બલર, શર્મિલી, તેરે મેરે સપને, છુપા રુસ્તમ વગેરે। આ બંને કલાકારોનો કમાલ એ છે કે એમના રચેલા ગીતો આજે પણ તાજગીથી ભરેલા અને કર્ણપ્રિય લાગે છે। આવું જ એક ગીત છે ગેમ્બલર ફિલ્મનું।

શંકર જયકિશન અને સચિનદેવ બર્મન ઉપરાંત નીરજે જે અન્ય સંગીતકારો માટે ગીત લખ્યા એ છે સંગીતકાર રોશનની ફિલ્મ નઈ ઉમર કી નઈ ફસલ, જેનો ઉલ્લેખ પહેલા પણ કર્યો, સંગીતકાર હેમંતકુમારની ફિલ્મ મંજલી દીદી, એસ એન ત્રિપાઠીની ફિલ્મ વીર છત્રશાલ, મદન મોહનની ફિલ્મ દુલ્હન એક રાત કી, જયદેવની ફિલ્મ રેશમા ઓર શેરા, ઉષા ખન્નાની ફિલ્મ મુનિમજી, એમના પહેલેથી રચેલા કાવ્ય પર સંગીતકાર ઇકબાલ કુરેશીની ફિલ્મ ચા ચા ચા વગેરે વગેરે. એટલા માટે કીધું કે હવે ચા ચા ચા ફિલ્મનું ગીત સાંભળવાનું છે. ગાયક છે મોહમ્મદ રફી.

19 જુલાઈ 2018 ના દિવસે પોતાનો નશ્વર દેહ છોડતા પહેલા જ નીરજ એમના કાવ્યો અને ગીતો દ્વારા સાહિત્ય અને સંગીત પ્રેમીઓના હૃદયમાં અમર થઈ ગયા હતા. પતંગા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં કંઈક અનોખી રીતે કવિના અમરત્વની વાત ઇંગિત કરે છે.

दिल से दिल तक यादगार तराने। આજે અમે રજૂ કર્યો ગીતકાર નીરજના જીવનની કેટલીક વાતો અને એમના રચેલા ગીતો પર આધારિત કાર્યક્રમ નીરજ કે સૂરજ। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।

0: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विको।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય

તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: મારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા દેશ કે સભી એક્ઝામ વોરિયર્સ કે લિયે વિશેષ સંદેશ.
2: શિક્ષા કી જીવન મેં ભી જરૂરત હૈ, સમાજ જીવન મેં ભી જરૂરત હૈ, ઇસકો અંડર એસ્ટિમેટ નહીં કરના ચાહિયે.
1: NCPCR આયોજિત કર રહા હૈ પરીક્ષા પર્વ, જિસકે લાઇવ સેશન કે દૌરાન આપ પરીક્ષા સે સંબંધિત પ્રશ્ન એક્સપર્ટ સે પૂછ સકતે હૈ, જો કી 23 અપ્રેલ સે 23 મઈ તક ચલેંગે. અધિક જાણકારી કે લિયે www.ncpcr.gov.in પર લોગ ઇન કરે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મસ્ત મસ્ત આંખો સે છલકાઓ ન મદિરા.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધ

જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन छाए गीत कार्यक्रम बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

નંબર 0792324890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792324890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-400. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: छाए गीत में अब वक्त है एक अंतराल का।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી

અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો આપવામાં આવ્યા છે. શું કરવું જોઈએ? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું જોઈએ? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજદીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો.

પ્રણયનો પ્રસ્તાવ લઈને રોજ આવતી હશે, પ્રણયનો પ્રસ્તાવ લઈને રોજ આવતી હશે, વાત કહેતા કહેતા એને લાજ આવતી હશે, વાક્યોની રચના કરીને કરતી હશે સુધારો, વાક્યોની રચના કરીને કરતી હશે સુધારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, પ્રસ્તાવની પ્રેરણા મળે એવું કંઈક કરું, પ્રસ્તાવની પ્રેરણા મળે એવું કંઈક કરું, હૃદયની વાત હોઠ કહે અરમાન એવા ભરું, પૂછી જોઉં કે કેમ કરે છે નોખા નોખા શૃંગારો, પૂછી જોઉં કે કેમ કરે છે નોખા નોખા શૃંગારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા

0: ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યો પ્રણયની રજૂઆત વખતે ઉત્પન્ન થતી મનસ્થિતિ પર કાવ્યો અને ગીતો પર આધારિત કાર્યક્રમ
1: મુજે ભી કુછ કહેના હૈ
0: પ્રણયનો પ્રસ્તાવ હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો નમસ્કાર।

0: यह है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विको।
2: उनाळा मां जारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5 થી 7 ડિગ્રી नो वधारो 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા

અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.